0: 아이네 보니 감마 속도 보여 보라 소라리시 원내 보이네 다이 보니 이해 나타게요 아이네 구갈마 왔다 몰라이 문단서 설마 मुलायको छूं महजूर लाई बचु सरी रही कनियो गनाए
1: एक एक हुन्छ पुरुष मातारा पनि हुन्छ कि पागल सरी आशै कुन भई काम नारीहरूले रोपुन हरेके गरी